એ પાણી ભળી સંપર્ક જવું બી, પાણી વિના રહી હોય ની, આવું અધિક હોઈગલે મણીષર બુડી જવાર સંભાવના રહી છે। તેણુ કહેવાર કથા હેલા લાઈફ્ર સબુકિછી ગોટે સમન્વય સબુથિરે રહેવા દરકાર, ગોટે બાલાન્સ રહેવા દરકાર। જદી સે બાલાન્સટા બિગડી ગલા તેબે કથા સરલા। નિશ્ચિત રૂપે પાણી આમ પાઈ જીવન અમૃત, કિંતુ સેઈ અમૃત બી વિષ પાલટી જાયપારે, જેબે હેઇયાય આવશ્યકતાર અત્યધિક। સંપર્ક પાઈ મધ્ય એ નિયમ લાગુ। પ્રત્યેક સંપર્કરે આમે